એફએમ 102.4 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીની મનોરંજન સેવાનું આ રાજકોટ કેન્દ્ર છે. સુપ્રભાત. આજે રવિવાર, નીજ જ્યેષ્ઠ સુદ 14, વિક્રમ સંવત 2082, એટલે કે તારીખ 28 જૂન ઈસવીસન 2026. અત્યારે સવારના 5:57 અને 53 સેકન્ડ થઈ છે. અમારી આજની પ્રસારણ યાત્રામાં આપ સૌનું સ્વાગત છે. પ્રસારણ યાત્રાનો પ્રારંભ કરીએ મંગલ સ્વરથી.

એફએમ બેન્ડ 102.4 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીની મનોરંજન સેવાનું આ રાજકોટ કેન્દ્ર છે. બરાબર 6 વાગ્યે હિન્દીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

0: તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેન્કિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો, અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો. ખાતું સક્રિય રાખીને બેન્કિંગ સેવાઓનો લાભ ઉઠાવો. તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
1: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
3: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાધે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ. ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
4: आइए सुनते हैं कार्यक्रम चित्रलोक का शेष भाग.

0: ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: आज के फनकार

102.4 મેગાહર્ટ્ઝ પર આ છે આકાશવાણી રાજકોટની મનોરંજન સેવા વિવિધ ભારતી રાજકોટ. દિલ સે દિલ તક યાદગાર તરાને. શ્રોતા મિત્રોની સેવામાં ઉપસ્થિત છે ઉદય મેઘાણી. આજે અમે રજૂ કરીએ છીએ કેટલાક ગાયક ગાયિકાઓ વિશેની વાતો અને એમના કંઠે ગવાયેલ ગીતો પર આધારિત કાર્યક્રમનો બીજો ભાગ. જાણીએ અને માણીએ કેટલાક ગાયક ગાયિકાઓને. પ્રબોધ ચંદ્ર ડેને આપણે પાર્શ્વગાયક મન્નાડેના નામે ઓળખીએ છીએ. ઉસ્તાદ અમન અલી ખાનના શિષ્યત્વમાં શાસ્ત્રીય સંગીતનું પ્રશિક્ષણ પ્રાપ્ત કરનાર મન્નાડે કેસી ડેના નામે લોકપ્રિય એમના કાકા કૃષ્ણચંદ્ર ડેના સહાયક રૂપે ફિલ્મ સંગીતના ક્ષેત્રમાં આવ્યા. શાસ્ત્રીય સંગીત પર આધારિત ગીતોને ખૂબ જ મનોરંજક અને ભાવપૂર્ણ રીતે રજૂ કરવામાં કુશળ હતા મન્નાડે. એમણે 5 દશકથી પણ લાંબી સંગીત યાત્રામાં હિન્દી ઉપરાંત બંગાળી, ગુજરાતી,

પંજાબી, કન્નડ, મલયાળમ વગેરે 14 ભાષાઓમાં કુલ 3000થી વધુ ગીતો ગાયા. મન્ના ડેને 1971માં પદ્મશ્રીની ઉપાધિથી, 2005માં પદ્મભૂષણની ઉપાધિથી તથા 2007માં દાદા સાહેબ ફાલ્કે પુરસ્કારથી અલંકૃત કરવામાં આવેલા. કાર્યક્રમમાં મન્ના ડેના સ્વરમાં ફિલ્મ મહેબૂબાનું ગીત, ગીત છે આનંદ બક્ષીનું, શાસ્ત્રીય સંગીત પર આધારિત ધૂન છે રાહુલ દેવ બર્મનની.

8 વર્ષની ઉંમરે આકાશવાણી ચેન્નઈ પર પોતાનું ગાયન પ્રસ્તુત કરી ચૂકેલા વાણી જયરામ પર એમના પહેલા જ હિન્દી ફિલ્મ ગીતથી પારિતોષિકો અને સન્માનોની વર્ષા થવા લાગી. ભારતની લગભગ બધી જ ભાષામાં ગીતો ગાઈ ચૂકેલા વાણી જયરામને તમિળનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા, ગુજરાત વગેરે રાજ્યોની સરકારે પણ સન્માનિત કર્યા છે. મીરાનો સ્વર વાણી જયરામ 3 વાર શ્રેષ્ઠ પાર્શ્વગાયિકાના રાષ્ટ્રીય પુરસ્કારથી અલંકૃત છે. વાણી જયરામના કેટલાક લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોને આપણે યાદ કરીએ તો યાદ આવે છે બેશક ગુડ્ડી ફિલ્મના ગીતો, એક મુઠ્ઠી આસમાન ફિલ્મનું ગીત પ્યાર કભી કમ ન કરના સનમ, ખૂન કા બદલા ખૂન ફિલ્મનું ગીત ઝુલ્ફ લહેરાઈ જો અને પંડિત રવિશંકરના સંગીત દિગ્દર્શનમાં મીરા ફિલ્મના ગીતો. આપણા કાર્યક્રમમાં સમાવેશ કર્યો છે ગુડ્ડી ફિલ્મના ગુલઝારના ગીતનો. સંગીત છે વસંત દેસાઈનું.

ગીત ગાતા ચલ ફિલ્મથી આપણે જેમને અભિનેતા સચિનના પાર્શ્વ ગાયનનો સ્વર માનતા આવ્યા છીએ, એ ગાયક જસપાલ સિંઘે બહુ ઓછી ફિલ્મોમાં ગીતો ગાયા. સંગીતકાર રવિન્દ્ર જૈનના સંગીત નિર્દેશનમાં આ ફિલ્મ ઉપરાંત નદિયા કે પાર, અખિયો કે ઝરોખોં સે, શ્યામ તેરે કિતને નામ અને જીદ જેવી ફિલ્મોમાં ગીત ગાનાર જસપાલ સિંઘે સંગીતકાર રાજકમલના સંગીતમાં ફિલ્મ સાવન કો આને દો, પાયલ કી ઝણકાર જેવી ફિલ્મોમાં, સિંહ અર્જુનની સંગીતથી રચેલી ફિલ્મ કરવા ચોથ તથા લક્ષ્મીકાંત પ્યારેલાલના સંગીતમાં ઓલરાઉન્ડરનું ગીત ઓરે બબુઆ જસપાલ સિંઘના ગાયેલા કેટલાક ઉલ્લેખનીય ગીતો છે. જસપાલ સિંઘના જાનદાર સ્વરમાં આપણે જે ગીત સાંભળવાના છીએ એ છે રવિન્દ્ર જૈનનું લખેલું અને સંગીતથી રચેલું ગીત ગીત ગાતા ચલ ફિલ્મનું.

અનેક કલાકારો સાથે થાય છે એ જ રીતે હેમલતાના પિતાજી પણ નહોતા ઇચ્છતા કે એમની દીકરી ગીત સંગીતમાં રસ લે અને ફિલ્મો માટે ગીતો ગાય, પરંતુ એમના એક નજીકના મિત્ર ગોપાલ મલ્લિકે નાનકડી બાળિકા હેમલતાને એક મંચીય કાર્યક્રમમાં ગૌડાવ્યું અને જે રીતે લોકોએ હેમલતાના સ્વર અને ગાયનને પસંદ કર્યા એ જોઈને પિતાજીથી પણ ન રહેવાનું. આ રીતે હેમલતાજીને શાસ્ત્રીય સંગીત શીખવાનો અવસર મળી ગયો. આપણામાંથી મોટાભાગના લોકો એમ જ માનતા હશે કે હેમલતાજીએ સંગીતકાર રવિન્દ્ર જૈનના સંગીત દિગ્દર્શનમાં જ ગીતો ગાયા છે. કદાચ અમુક લોકોને ખબર હશે કે સંગીતકાર ઉષા ખન્નાના સંગીતમાં પણ એમણે ગીતો ગાયા, પરંતુ ગાયિકા હેમલતાએ કલ્યાણજી આનંદજી, લક્ષ્મીકાંત પ્યારેલાલ, મદન મોહન અને ચિત્રગુપ્ત જેવા સંગીતકારો માટે પણ અનેક ગીતો ગાયા છે. એમણે 38 ભાષામાં 5000થી પણ વધુ ગીતો ગાયા છે. હેમલતાના સુરીલા સ્વરમાં સાંભળીએ નિદા ફાઝલીનું રચેલું એક લોકપ્રિય ગીત. મધુર સંગીત છે ઉષા ખન્નાનું, ફિલ્મ છે આપ તો એસે ન થે.

નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાધે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: સાંભળો સાંભળો સાંભળો ગામવાસીઓ, કેવાયસી અપડેટ ના મેસેજ ને અવગણશો નહીં. તરત કેવાયસી અપડેટ કરાવી લો. જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેન્કિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો. અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો. ખાતું સક્રિય રાખીને બેન્કિંગ સેવાઓનો લાભ ઉઠાવો. તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
2: આરબીઆઈ કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
4: દિલ સે દિલ તક યાદગાર તરાને. નિશાંત ફિલ્મનું ગીત પાયા બાજ પાયલ પિયા જાયના, મંથન ફિલ્મનું ગીત મારો ગામ કાથા પારે, ભૂમિકા ફિલ્મનું ગીત તુમ્હારે બિન જીના લગે ઘર મેં, મંડી ફિલ્મનું ગીત શમશેર ભરેના માંગ ગઝબ અને જુલી ફિલ્મનું ગીત માય હાર્ટ ઇઝ બીટિંગ, આ બધા ગીતો સાથે જોડાયેલું એક નામ છે. એ નામ છે પ્રીતિ સાગર. જુલી ફિલ્મના ગીતે પ્રીતિ સાગરને અપાર લોકપ્રિયતા અપાવી. મંથન ફિલ્મના ગીત બદલ એમને શ્રેષ્ઠ પાર્શ્વ ગાયિકાનો ફિલ્મફેર પુરસ્કાર પ્રાપ્ત થયો. પ્રીતિ સાગરનો સ્વર ગીતા દત્ત તથા આશા ભોસલેની શ્રેણીનો હોવા છતાંય એમને એટલી લોકપ્રિયતા ન મળી. પણ આપણે કાર્યક્રમમાં એમના સ્વરમાં સાંભળીશું મંથન ફિલ્મનું ગીત. ગીત છે

દક્ષિણ ભારતથી આગળ વધેલા અને આખા દેશમાં છવાઈ ગયેલા કલાકારોમાંના એક છે કે જે યેસુદાસ. દેશ વિદેશની અનેક ભાષાઓમાં ગીત ગાઈ ચૂકેલા યેસુદાસ ગાન ગંધર્વના નામે સુપ્રસિદ્ધ છે. એમને 7 વાર શ્રેષ્ઠ ગાયકનો રાષ્ટ્રીય પુરસ્કાર મળેલ છે, 5 વાર ફિલ્મફેરનો પુરસ્કાર મળેલ છે. તેઓ મલયાલમ ભાષામાં ગાય છે તો પ્રેમ નઝીરનો સ્વર લાગે છે, હિન્દીમાં ગાય છે તો અમિતાભ બચ્ચનનો સ્વર લાગે છે. વર્ષ 2002માં ભારત સરકારે આ મહાન કલાકારને પદ્મભૂષણથી અલંકૃત કર્યા. યેસુદાસના કંઠે ગવાયેલું અમિત ખન્નાનું ગીત સાંભળીએ. સંગીત છે રાજેશ રોશનનું, ફિલ્મ છે સ્વામી.

ગાયક મોહમ્મદ રફીના સ્વર જેવો જ પ્રભાવશાળી કંઠ ધરાવતા ગાયક અનવરના પિતા સંગીતકાર ગુલામ હૈદરના વાદ્યવૃંદમાં હાર્મોનિયમ વગાડતા હતા. અનવર શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધા બાદ સ્ટેજ શોઝ કરતા. એકવાર સંગીતકાર કમાલ રાજસ્થાનીએ એમને સાંભળ્યા અને એમને મેરે ગરીબ નવાઝ ફિલ્મના ગીતો ગાવા આમંત્રિત કર્યા. એમના ગાયેલા પ્રશંસા પ્રાપ્ત ગીતો છે જનતા હવલદાર ફિલ્મના ગીતોમાં હમસે કા ભૂલ હુઈ અને તેરી આંખો કી ચાહત મેં, સોહિની મહિવાલ ફિલ્મનું ગીત રબ સે જ્યાદા તેરા નામ લેતા હું, આહિસ્તા આહિસ્તા ફિલ્મનું ગીત નજર સે ફૂલ ચુનતી હૈ નજર, વિધાતા ફિલ્મનું ગીત હાથો કી ચંદ લકીરો કા વગેરે. ચાલો આપણે સાંભળીએ દુલ્હા બિકતા હૈ ફિલ્મનું ગીત. ગીત છે ગૌહર કાનપુરીનું, સંગીત છે બપ્પી લહેરીનું.

વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: દિલ સે દિલ તક યાદગાર તરાને. દમાદમ મસ્ત કલંદર ગાયિકા રૂના લૈલાએ હિન્દી ફિલ્મોમાં વધુ ગીતો નથી ગાયા. જેટલી ફિલ્મોમાં એમને ગીતો ગાયા છે એમાં ઉલ્લેખનીય છે ફિર સુબાહ હોગી, ઘરોંદા, એક સે બઢકર એક, જાને બહાર, યાદગાર, ઘર દ્વાર, 1990 ની અગ્નિપથ અને સપનો કા મંદિર. રૂના લૈલાએ મોટાભાગના ગીતો પાકિસ્તાની અને બાંગ્લાદેશી ફિલ્મોમાં ગાયા છે એટલે એમને મળેલ પારિતોષિકો પણ એ દેશના જ છે. ભારતમાં મળેલા પુરસ્કારોમાં એક વિશેષ પુરસ્કાર છે જેનું નામ

તેની વાત કરીએ છીએ ત્યારે હોઠો પર ગાયક અમિત કુમારનું નામ આવી જ જાય છે. હરફન મોલા કલાકાર કિશોર કુમાર અને ગાયિકા રૂમા ગુહાના સુપુત્ર અમિત કુમારની કળાયાત્રા તેઓ 11 વર્ષના હતા ત્યારથી જ શરૂ થઈ ગઈ હતી. કિશોર કુમારની ફિલ્મ દૂર ગગન કી છાંઉં મેં અને દૂર કા રાહીમાં અમિત કુમાર ગાંગુલીએ અભિનય પણ કર્યો અને એક ગીત પણ ગાયું. કિશોરાવસ્થામાં લવ સ્ટોરી ફિલ્મ બાદ પાર્શ્વ ગાયક તરીકે લોકપ્રિય થતા ગયા. આ ફિલ્મના ગીત યાદ આ રહી હૈ બદલ એમને શ્રેષ્ઠ પાર્શ્વ ગાયકનો ફિલ્મફેર પુરસ્કાર પણ પ્રાપ્ત થયો. આ કાર્યક્રમમાં અમે રજૂ કરીએ છીએ ફિલ્મ તેરી કસમનું કર્ણપ્રિય ગીત. ગીત છે આનંદ બક્ષીનું, સંગીત છે રાહુલદેવ બર્મનનું.

0: दिल से दिल तक यादगार तराने। आप सांभळी रह्या हता केटला गायक अने गायिकाओ विषेनी वातो अने एमना कंठे गवायेला गीतो पर आधारित कार्यक्रमनो बीजो भाग। जाणीए अने माणीए केटला गायक गायिकाओने। હવે આપના મિત્ર ઉદય મેઘાણીને આજ્ઞા આપશો, નમસ્કાર।
1: હવે પછીનો કાર્યક્રમ થોડી જ વારમાં અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું।
2: રોજ સુબહ 7 બજે સુનિયે ભૂલે બિસરે ગીત ઓર રાત 10 બજે સુનિયે છાયા ગીત। પ્રાયોજક વિકો

દેશની સુરક્ષા અને આત્મનિર્ભરતા સાથે જોડાયેલી છે. તાજેતરમાં જ મને કોલકાતામાં નૌસેના સાથે જોડાયેલા એક કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર મળ્યો. ત્યાં આઈએનએસ દુનાગીરી, આઈએનએસ સંશોધક અને આઈએનએસ અગ્રયને ભારતીય નૌસેનાના બેડામાં સમાવેશ કરવામાં આવ્યા. આ જહાજોની ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ સુધી બધું જ સ્વદેશી છે. સાથીઓ, જૂનના મહિનામાં જ ઉડ્ડયન ક્ષેત્રમાં પણ દેશે એક મોટી સફળતા મેળવી છે. C-295 આ વિમાન મેડ ઇન ઇન્ડિયા છે અને C-295 વિમાને પોતાની પહેલી ઉડાન ભરી છે અને આવા 40 વિમાન ભારતમાં જ બનાવવામાં આવી રહ્યા છે. તેની સાથે MSME અને એરોસ્પેસ સેક્ટરને પણ નવી શક્તિ મળી રહી છે. રોજગારના અવસરો વધી રહ્યા છે અને આત્મનિર્ભર ભારતનો સંકલ્પ પણ મજબૂત થઈ રહ્યો છે. આ મહિને DRDOએ સ્વદેશી લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રુઝ મિસાઇલનું પણ સફળ પરીક્ષણ કર્યું છે. તેને DRDOની પ્રયોગશાળાઓ અને ભારતીય ઔદ્યોગિક ભાગીદારોએ મળીને બનાવી છે. અર્થાત આજે સમુદ્રથી લઈને આકાશ સુધી આપણો ભારત અધિક સુરક્ષિત અને આત્મનિર્ભર બની રહ્યું છે. સાથીઓ, જૂનમાં એક વધુ આયોજન થયું જેમાં પૂરી દુનિયા ભારતના પ્રયાસો સાથે જોડાઈ અને આ કાર્યક્રમ હતો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. આ વખતે દુનિયાના 2500થી વધુ સ્થાનો પર યોગના અનેક કાર્યક્રમો થયા. આપણા દેશમાં કરોડો લોકોએ વિવિધ સ્થળો પર યોગ કાર્યક્રમોમાં ભાગ લીધો. આ મહિને અમદાવાદમાં આયોજિત વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપની પણ ઘણી ચર્ચા થઈ. તેમાં ભારતે કુલ 114 પદકો જીત્યા છે. તેમાં 102 સુવર્ણ ચંદ્રકો પણ સમાવિષ્ટ છે. ભારત આ ચેમ્પિયનશીપના પદક કોષ્ટકમાં પહેલા સ્થાન પર રહ્યું. હું બધા વિજેતા ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથીઓ, કોઈ પણ રાષ્ટ્રનો આત્મા તેના લોકો હોય છે અને જ્યારે આ દેશના લોકો કોઈ સંકલ્પ લે છે તો કોઈ પણ શક્તિ તેમને પોતાના લક્ષ્યથી ડગાવી શકતી નથી. રાષ્ટ્ર નિર્માણમાં જનભાગીદારીની આ શક્તિ ભારતની બહુ મોટી મૂડી છે અને આ જનભાગીદારીનો આપણે વારંવાર અનુભવ કરી રહ્યા છીએ. સાથીઓ, પશ્ચિમ એશિયામાં બનેલી યુદ્ધની સ્થિતિઓને જોતા મેં દેશવાસીઓને કેટલાક આગ્રહો કર્યા હતા. મેં કહ્યું હતું કે જ્યાં સુધી સંભવ હોય કેટલાક સમય માટે ગોલ્ડ, સોનું ખરીદવાનું ટાળશો. લોકોને કહ્યું હતું કે વિદેશમાં રજા મનાવવાનું ટાળજો. મેં લોકોને કારપુલિંગને પ્રોત્સાહન આપવાનો પણ અનુરોધ કર્યો હતો. મેં ખેડૂતોને રસાયણમુક્ત ખેતી માટે, ખેતર બચાવવા માટે અને પ્રાકૃતિક ખાતરનો અધિકમાં અધિક ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો. સાથીઓ, હું દેશના દરેક નાગરિકોનો આભારી છું કે મારા અનુરોધનું તેમણે ન માત્ર સમર્થન કર્યું પરંતુ દરેક રીતે તેમાં પોતાનો સહયોગ કરી રહ્યા છે. મને અનેક પરિવારોએ સંદેશ મોકલીને પોતાનો અનુભવ વહેંચ્યો હતો. કેટલાક પરિવારોએ નિશ્ચિત કર્યું હતું કે ઘરમાં વિવાહમાં આ વખતે સોનું નહીં ખરીદીએ. આવશ્યકતા ઊભી થશે તો જૂના સોનાને તોડાવીને તેમાંથી નવા ઘરેણા બનાવી લઈશું. અનેક લોકોએ સોશિયલ મીડિયા પર એમ પણ લખ્યું છે કે તેમણે આ વખતે વિદેશ યાત્રા ટાળી દીધી છે. સાથીઓ, કારપુલિંગ અંગે લોકોએ પોતાના અનુભવ જણાવ્યા છે. જે લોકો પ્રતિદિન એક જ દિશામાં પોતપોતાના વાહનોમાં જતા હતા તે હવે સાથે જવા લાગ્યા છે. લોકો સંભવ હોય તો બસ અને મેટ્રોનો ઉપયોગ કરી રહ્યા છે. તેમાં પેટ્રોલ અને ડીઝલની બચત થઈ રહી છે. આ જ રીતે દેશના અલગ અલગ હિસ્સામાં પ્રાકૃતિક ખાતરનો ઉપયોગ વધ્યો હોવાના સમાચારો આવી રહ્યા છે. સાથીઓ, મને એ વાતનો આનંદ છે કે આ વૈશ્વિક કટોકટીમાં આપણે ભારતીયો મળીને સામનો કરી રહ્યા છીએ. મને વિશ્વાસ છે કે જનભાગીદારીની આ શક્તિ આપણને મજબૂતી આપશે, આપણને સફળ બનાવશે. મારા પ્રિય દેશવાસીઓ, આપણા દેશમાં જન્મદિન

લગ્ન પારિવારિક કાર્યક્રમ હોવાની સાથે જ પૂરા સમાજનો પણ ઉત્સવ હોય છે. દરેક પરિવાર ઈચ્છે છે કે તેમનો આનંદ બીજાની સાથે વહેંચાય. લોકો મહેમાનોને ઉપહાર પણ આપે છે. સાથીઓ, મહારાષ્ટ્રના નાંદેડમાં એક પરિવારે પોતાનો આનંદ વહેંચવા માટે એવું કામ કર્યું છે જે ચર્ચાનો વિષય બની ગયું છે. અહીં નાંદેડના બહાદુરપુરા ગામમાં પેઠકર પરિવાર રહે છે. આ પરિવારે વિચાર્યું કે જો આનંદ વહેંચવો જ હોય તો એવી ચીજ આપવામાં આવે જે મુશ્કેલીના સમયમાં કોઈ પરિવારનો સહારો બને. પોતાના ઘરમાં વિવાહના અવસર પર આ પરિવારે ગામના લગભગ 3,500 લોકો માટે દુર્ઘટના વીમાની વ્યવસ્થા કરી. દરેક વ્યક્તિને 1,00,000 રૂપિયાનું વીમા કવચ આપ્યું. આ પહેલ પાછળની ભાવના ખૂબ જ સ્પર્શ કરનારી છે. પરિવારે જોયું હતું કે દુર્ઘટના પછી પરિવારોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવા સમયમાં એક નાનકડી સહાયતા પણ ઘણું મોટું સંબળ બની જાય છે. સાથીઓ, સરકાર દેશના કરોડો પરિવારો સુધી સુરક્ષાનું કવચ પહોંચાડી રહી છે. પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજના હેઠળ માત્ર 20 રૂપિયા વાર્ષિકનું પ્રીમિયમ, અર્થાત કેવળ 1 વર્ષના 20 રૂપિયાનું પ્રીમિયમ, તેના પર 2,00,000 રૂપિયા સુધીનો દુર્ઘટના વીમો મળે છે. અત્યાર સુધી આ યોજના સાથે 58 કરોડથી વધુ લોકો જોડાઈ ચૂક્યા છે. તેમાં લગભગ 28 કરોડ આપણી માતાઓ, બહેનો, દીકરીઓ, મહિલાઓ છે. આ યોજનાથી પીડિત પરિવારોને અત્યાર સુધી જે હિસાબ મળ્યો છે તે મુજબ 3,700 કરોડ રૂપિયાથી અધિકની સહાયતા મળી ચૂકી છે. સાથીઓ, આ જ રીતે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પણ એટલી જ મહત્વપૂર્ણ છે. આ યોજના વ્યક્તિના દુઃખદ મૃત્યુ થવા પર તેના પરિવારને 2,00,000 રૂપિયાનું વીમા કવચ આપે છે. તેનું વાર્ષિક પ્રીમિયમ માત્ર 436 રૂપિયા છે, અર્થાત એક દિવસનો વધીને 1.5 રૂપિયો. આ યોજના સાથે અત્યાર સુધીમાં 27 કરોડથી વધુ લોકો જોડાયા છે. તેના હેઠળ દેશના લગભગ 11,00,000 પરિવારોને લગભગ 22,000 કરોડ રૂપિયાની સહાયતા મળી ચૂકી છે. આ આંકડા ઘણા મોટા છે. આ આંકડાઓની પાછળ લાખો પરિવારોની પોતપોતાની વાત છે. ક્યાંક કોઈ માતાને બાળકોનો અભ્યાસ ચાલુ રાખવામાં સહાયતા મળી ગઈ, ક્યાંક કોઈ પત્નીને ઘરની જવાબદારી સંભાળવાનો સહારો મળી ગયો. સાથીઓ, ઘણીવાર બહુ મોટી સુરક્ષાની શરૂઆત બહુ નાની રકમ અને એક નાનકડા પગલાથી થઈ શકે છે. નાનકડો નિર્ણય પણ બહુ મોટું પરિવર્તન કરે છે. મારો આપ સૌને આગ્રહ છે કે પોતાના પરિવારમાં આ યોજનાઓની જાણકારી જરૂર આપજો. મારા પ્રિય દેશવાસીઓ, મન કી બાતમાં હવે વાત એક એવા વિષયની જે હજારો વર્ષ જૂનો છે. હજારો વર્ષની માનવ સમાજમાં ઘર કરીને બેસી ગયો છે. આ વિષય છે અંધવિશ્વાસનો. અંધવિશ્વાસ ઘણીવાર કેવળ એક ખોટી ધારણા નથી હોતો, એક ડર જન્માવે છે. અને જ્યારે ડર મન પર હાવી થઈ જાય છે તો માણસ સત્યને જોવાનું જ બંધ કરી દે છે. અંધવિશ્વાસમાં ડૂબેલા લોકો પછી તર્ક વિના, સત્ય જાણ્યા વિના એવા નિર્ણય લેવા લાગે છે જેનાથી મોટું નુકસાન થાય છે. તો સમાજમાં એવા લોકો પણ હોય છે જે વિજ્ઞાન, અનુભવ અને તર્કના આધાર પર એ ધારણાઓને પડકાર આપે છે. અંધવિશ્વાસથી વિશ્વાસ સુધીની આ યાત્રા સરળ નથી હોતી. અને આજે હું એવી જ એક સફળ યાત્રા વિશે તમને જરૂર બતાવવા ઈચ્છું છું. સાથીઓ, અસમમાં એક પક્ષી મળી આવે છે. આ પક્ષીનું નામ છે હરગીલા. હરગીલા એક દુર્લભ પક્ષી છે જે પ્રકૃતિને સ્વચ્છ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. પરંતુ આસામના કેટલાક વિસ્તારોમાં લાંબા સમય સુધી તેને અશુભ માનવામાં આવતું હતું. લોકો તેને પોતાની આસપાસ જોવાનું પસંદ કરતા નહોતા.
અનેક વાર તો એ ઝાડને

કાપી નાખવામાં આવતા હતા જેના પર હરગિલાએ માળો બનાવેલો હોય. વિચાર કરો, એક એવું પક્ષી જે પર્યાવરણની સફાઈમાં મદદ કરે છે તે હરગિલા લોકોના ડરનો શિકાર બની ગયું હતું. તે દરમિયાન જીવવૈજ્ઞાનિક પૂર્ણિમા દેવી બર્મને આ બધું જોયું. તેમણે લોકોના મનમાં બેસેલી ખોટી ધારણાને બદલવાનો સંકલ્પ કર્યો. તેમણે મહિલાઓ સાથે વાત કરી. તેમણે લોકોને વિજ્ઞાનના આધાર પર સમજાવ્યું. ધીરે ધીરે મહિલાઓ આ અભિયાન સાથે જોડાવા લાગી. પછી એક મોટું પરિવર્તન શરૂ થયું. જે પક્ષીને ક્યારેક અશુભ માનીને ભગાવવામાં આવતું હતું તે ગામડાઓની ઓળખ બનવા લાગ્યું. હજારો ગ્રામીણ મહિલાઓ હરગિલાને બચાવવા માટે આગળ આવી. આજે તેમને હરગિલા આર્મીના નામથી ઓળખવામાં આવે છે. આ મહિલાઓએ સમાજની સાથે સંઘર્ષ પણ કર્યો. સમાજને સમજાવવા માટે દિવસ રાત કામ કર્યું અને અંધવિશ્વાસનો પીછો છોડીને રહ્યા. તેમણે દેખાડ્યું છે કે જ્યારે સાચી જાણકારી પહોંચાડવામાં આવે છે તો વર્ષો જૂની વિચારધારા પણ બદલી શકાય છે. સાથીઓ, હું ઘણીવાર કહું છું કે જે રમે છે તે ખીલે છે. આજે દેશમાં એવા યુવાનોની સંખ્યા બહુ ઝડપથી વધી રહી છે જે રમી પણ રહ્યા છે અને ખીલી પણ રહ્યા છે. પહેલાની તુલનામાં હવે અનેક વધુ યુવાનો રમતને કારકિર્દીના રૂપમાં અપનાવી રહ્યા છે. મને નાગાલેન્ડના બે એવા પ્રયાસો વિશે જાણકારી મળી છે જે બહુ જ રસપ્રદ છે. પહેલો પ્રયાસ છે નાગાલેન્ડ બેબી લીગ. નામ સાંભળીને તમને જરૂર લાગતું હશે કે બહુ નાના છોકરાઓની સાધારણ લીગ હશે, પરંતુ એવું નથી. તે 5 થી 10-12 વર્ષની વયના નાના નાના બાળકો, ફૂલ જેવા બાળકોની એક અસાધારણ લીગ છે. અને આ બાળ ફૂટબોલ ખેલાડીઓની એક એવી લીગ છે જે તેમની ઝડપ અને પ્રતિભા માટે તેમને પ્રેરિત પણ કરે છે અને તેમની ઓળખ પણ બનાવે છે. તેની શરૂઆત નાગાલેન્ડના વધુમાં વધુ બાળકોને ફૂટબોલ સાથે જોડવા માટે થઈ હતી. 5 થી 12 વર્ષ સુધીના છોકરા અને છોકરીઓ તેમાં ભાગ લઈ શકે છે. આ લીગ હવે પોતાના 3 વર્ષ પૂરા કરી ચૂકી છે. આ લીગનો બાળકોના મન પર ખૂબ સારો પ્રભાવ પડ્યો છે. સાથીઓ, નાગાલેન્ડમાં એક બીજો પણ સારો પ્રયાસ થઈ રહ્યો છે. તેનું નામ છે નાગાલેન્ડ વુમેન ફૂટસલ લીગ. બની શકે કે તમારા માટે આ ફૂટસલ એક નવું નામ હશે. હું તમને કહીશ કે ફૂટસલને ઇન્ડોર ફૂટબોલ પણ કહે છે. તેમાં એક ટીમમાં માત્ર 5 ખેલાડીઓ હોય છે. રમતનું મેદાન પણ ફૂટબોલના મેદાનથી બહુ નાનું હોય છે. આ કારણે ખેલાડીઓએ ઝડપથી નિર્ણય લેવા પડે છે. તેમને પોતાની ટેકનિક અને કૌશલ્યનો વધુ સારો ઉપયોગ કરવો પડે છે. નાગાલેન્ડની વિમેન ફૂટસલ લીગ આપણી દીકરીઓને પોતાની પ્રતિભા દેખાડવાનો સારો અવસર આપી રહી છે. હું આવી પહેલો માટે નાગાલેન્ડના લોકોની સરાહના કરું છું. આવા પ્રયાસો દેશના બીજા ભાગોને પણ પ્રેરણા આપે છે. સાથીઓ, આ ટેકનોલોજીનો યુગ છે. દરેક દિવસે નવું સંશોધન થઈ રહ્યું છે. નવા નવા એઆઈ ઇનોવેશન સામે આવી રહ્યા છે. આ સમયમાં એક પ્રશ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે. લોકોની સર્જન શક્તિ કેવી રીતે બચાવેલી રાખવી? નવી ટેકનોલોજીની સાથે આગળ વધતા આપણે આપણા મૂળ સાથે કેવી રીતે જોડાયેલા રહીએ છીએ? આ પ્રશ્નોનું સમાધાન શોધ્યું છે નાલંદા વિશ્વવિદ્યાલયે. હજારો વર્ષ જૂનું આપણું નાલંદા વિશ્વવિદ્યાલય હવે નવા અવતારના રૂપમાં ભારતનું ભાગ્ય ઘડી રહ્યું છે. 2 વર્ષ પહેલા મને નાલંદા વિશ્વવિદ્યાલયના નવા પરિસરના લોકાર્પણનો અવસર મળ્યો હતો. નાલંદા વિશ્વવિદ્યાલયે શાસ્ત્રાર્થની આપણી પ્રાચીન પરંપરાને ફરીથી જીવંત કરી છે. શાસ્ત્રાર્થ માત્ર પોતાની વાત રાખવાનું માધ્યમ જ નથી, તે વાદ સંવાદ અને મંથનની એક અનુશાસિત પ્રક્રિયા છે. તેમાં તર્કની સાથે તથ્યની સાથે પોતાની વાત કહેવી ખૂબ જ આવશ્યક હોય છે અને તેમાં તમારી નિપુણતા હોવી જોઈએ. બીજાના વિચારોને ધૈર્ય સાથે સાંભળવા

અને સમજવાની શિખામણ પણ આ શાસ્ત્રાર્થની પ્રક્રિયામાંથી મળે છે. મને આનંદ છે કે નાલંદા વિશ્વવિદ્યાલયે તેને પોતાના દીક્ષાંત સમારોહનો હિસ્સો બનાવ્યો. તેમાં ભાગ લેનારા લગભગ અડધા વિદ્યાર્થીઓ અન્ય દેશોમાંથી આવ્યા હતા. એક પ્રાચીન પરંપરાને આજના સમય સાથે જોડવાનો આ પ્રયાસ ખૂબ જ પ્રશંસનીય છે. આ માટે હું નાલંદા વિશ્વવિદ્યાલયને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હું દેશના બીજા વિશ્વવિદ્યાલયોને પણ અનુરોધ કરીશ કે તેઓ આવી પહેલ પર વિચાર કરે. સાથીઓ, મૂળથી જોડાયેલા રહીને યુવાનોને નવી ટેકનોલોજી માટે તૈયાર કરવાનો એક બીજો પણ સારો પ્રયાસ થઈ રહ્યો છે. દિલ્હી સ્થિત સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સાયન્સમાં બીટેક પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહી છે. આ આધુનિક ટેકનોલોજીને ભારતના પારંપરિક જ્ઞાન સાથે જોડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. તેમાં ભારતીય ભાષાઓ માટે નવા એઆઈ ટૂલ તૈયાર કરવામાં મદદ મળશે. આપણા પ્રાચીન ગ્રંથો અને પાંડુલિપિઓને ડિજિટલ રૂપમાં સંરક્ષિત કરવાના કામને પણ નવી ગતિ મળશે. હું સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટીને આ પ્રયાસ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. સાથીઓ, આજે ભારતીય સંસ્કૃતિ દુનિયાના અલગ અલગ હિસ્સાઓ સુધી પહોંચી રહી છે. આપણા ગીત, સંગીત અને આધ્યાત્મને દુનિયાભરના લોકો જાણી રહ્યા છે અને અપનાવી રહ્યા છે. ભારતથી હજારો કિલોમીટર દૂર કેરેબિયન સાગરમાં ડોમિનિકન રિપબ્લિક નામનો એક દેશ છે. ત્યાં ભારતીયોની સંખ્યા લગભગ 100 છે, કદાચ તેનાથી પણ ઓછી હશે. તેમ છતાં ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મ સાથે જોડાયેલો એક બહુ સારો પ્રયાસ ત્યાં થઈ રહ્યો છે. ત્યાં સ્પેનિશ બોલનારા કેટલાક લોકોએ એક ટીમ બનાવી છે. આ ટીમનું નામ છે બ્રહ્મકમળ ડોમિનિકાના. ટીમના સભ્યો મળીને વૈદિક સાહિત્યનું અધ્યયન કરે છે. તેઓ વૈદિક મંત્રોનું ઉચ્ચારણ પણ શીખી રહ્યા છે. તેમને તેનું કોઈ વિધિવત પ્રશિક્ષણ મળ્યું નથી, પરંતુ તેમણે ઓડિયો રેકોર્ડિંગ સાંભળીને વૈદિક મંત્રોનું સાચું ઉચ્ચારણ શીખ્યું છે. આજે તેઓ અનેક મંત્રોનો બહુ સારી રીતે જાપ કરી લે છે. તેમાં પુરુષ સૂક્તમ, શ્રી સૂક્તમ, શ્રી રુદ્રમ, દુર્ગા સૂક્તમ અને દેવી મહાત્મયમ સમાવિષ્ટ છે. ભારતથી આટલા દૂર રહીને આપણી પરંપરાઓને શીખવવાનો તેમનો પ્રયાસ ઘણો પ્રેરક છે. હું બ્રહ્મકમળ ડોમિનિકાના ત્યાંના બધા સભ્યોને આ પ્રયાસો માટે શુભકામનાઓ આપું છું. હું એવા બધા લોકોની હૃદયથી પ્રશંસા કરું છું જે ભારતીય સંસ્કૃતિને દુનિયાભરમાં લોકપ્રિય બનાવવા માટે નિરંતર પ્રયાસો કરી રહ્યા છે. મારા પ્રિય દેશવાસીઓ, મેઘાલયની ઓળખ વાદળોથી છે, સુંદર દ્રશ્યોથી છે. જે મેઘાલય જાય છે તેને તેના લોકોની આત્મીયતા પણ લાંબા સમય સુધી યાદ રહે છે. પરંતુ મેઘાલયની એક બીજી વિશેષતા છે જેની આજે મન કી બાતમાં તમારી સાથે હું ચર્ચા કરવા માંગુ છું. મેઘાલયના રૂટ બ્રિજ, રસ્તાવાળો રૂટ નહીં, મૂળવાળો રૂટ. આ રૂટ બ્રિજોની વાત ઘણી રોચક છે. આ બ્રિજ કેટલાક દિવસો અથવા કેટલાક વર્ષોમાં નથી બનતા, તેને તૈયાર થવામાં અનેક દશક લાગે છે. રબરના ઝાડના મૂળને ધીરે ધીરે દિશા આપવામાં આવે છે. આ મૂળને જળધારાઓની પાર લઈ જવામાં આવે છે. સમયની સાથે આ મૂળ એક મજબૂત સેતુનું રૂપ લઈ લે છે. આ પુલની એક બીજી વિશેષતા છે, તે જીવિત બ્રિજ છે. સમય વીતવાની સાથે તે વધુ મજબૂત થઈ જાય છે. તેમાં મેઘાલયના લોકોની સર્જનશીલતા દેખાય છે. તેની પાછળ વર્ષોનું ધૈર્ય અને પ્રકૃતિ પ્રત્યે ગાઢ સન્માન છે. આ સેતુ બતાવે છે કે મનુષ્ય પ્રકૃતિની સાથે મળીને કેટલી અદ્ભુત ચીજો બનાવી શકે છે. તે આપણા દેશનો, આ ધરતીનો વારસો છે. હવે ભારતે મેઘાલયના રોડ બ્રિજોને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ નેટવર્કમાં સમાવિષ્ટ કરવા માટે આવેદન કર્યું છે. સાથીઓ, હવામાન પરિવર્તનના કારણે આ

રૂટ બ્રિજોની સામે અનેક પડકારો પણ આવે છે. આવા સમયમાં મેઘાલયના લોકોએ આ પ્રાકૃતિક વારસાના સંરક્ષણની જવાબદારી પણ કુશળતાપૂર્વક ઉપાડી છે. પહેલા તો એ જાણવું પણ સરળ નહોતું કે આવા સેતુઓની સંખ્યા કેટલી છે. સ્થાનિક લોકોએ પોતે તેની ગણતરી શરૂ કરી. તે પછી સમુદાયોએ આ પુલની દેખભાળની જવાબદારી પણ સંભાળી. આજે સ્થાનિક લોકો 120થી વધુ રૂટ બ્રિજોની દેખરેખ કરી રહ્યા છે. કેટલીક ટીમો દર વર્ષે આ પુલોની સ્થિતિની તપાસ કરે છે. કેટલાક લોકોએ આસપાસના ક્ષેત્રને મજબૂત કરવા માટે નર્સરી પણ તૈયાર કરી છે. આ રીતના તેના સંરક્ષણ માટે એક પૂરી ઇકોસિસ્ટમ તૈયાર થઈ ગઈ છે. તમે જોયું હશે આ વર્ષે હેલીવારજીને પદ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે પોતાના જીવનમાં 50થી વધુ વર્ષ આ રૂટ બ્રિજોની દેખભાળમાં લગાવ્યા છે. તેમનું સમર્પણ આપણા બધા માટે પ્રેરણાદાયક છે. સાથીઓ, તમે ક્યારે આ રૂટ બ્રિજોની યાત્રા કરી હોય તો તેમની તસવીરો સોશિયલ મીડિયા પર જરૂર મૂકજો. તમારી તસવીરો બીજા લોકોને પણ મેઘાલયના આ અનોખા વારસા વિશે જાણવા માટે પ્રેરિત કરશે. મારા પ્રિય દેશવાસીઓ, આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણું ગામડું ચોખ્ખું ચણાક હોય, આપણું શહેર સુંદર દેખાય. પરંતુ ભાગ્યે જ થંભીને એ વિચાર કરવામાં આવે છે કે આપણી આસપાસ જે કચરો જમા થાય છે તેને કોણ સાફ કરે છે. મોટાભાગના લોકો તો એમ માનીને ચાલે છે કે તે કોઈ બીજાની જવાબદારી છે અને તે જ સાફ કરશે. પરંતુ આપણી વચ્ચે અનેક લોકો એવા પણ હોય છે જે પોતાના વિચારથી આપણને ઘણા પ્રેરિત કરે છે. મને મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના બ્યાવરાની કેટલીક બહેનો વિશે જાણવાનો અવસર મળ્યો. તેમણે પોતાની આસપાસ ફેલાયેલા પ્લાસ્ટિકના કચરાને હટાવવાનો સંકલ્પ લીધો. એવું ન વિચાર્યું કે કોઈ આવીને પરિવર્તન કરશે. તેમણે પોતે આખા શહેરમાંથી પ્લાસ્ટિકનો કચરો અને ખાલી બોટલો એકત્ર કરવાનું શરૂ કર્યું. ધીરે ધીરે આ પ્રયાસ આગળ વધતો ગયો અને પછી તે પ્લાસ્ટિકને ઇકો બ્રિક્સમાં રૂપાંતરિત કરવામાં આવવા લાગ્યું. આજે તે ઇકો બ્રિક્સનો ઉપયોગ સાર્વજનિક સ્થાનોને સુંદર બનાવવામાં કરવામાં આવી રહ્યો છે. રાજગઢમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં સેંકડો કિલો પ્લાસ્ટિકને પુનઃચક્રિત રીસાયકલ કરીને તેનો વધુ સારો ઉપયોગ કરવામાં આવ્યો છે. અર્થાત જે પ્લાસ્ટિક અગાઉ શહેરમાં પ્રદૂષણ ફેલાવતું હતું, આજે તે એ બહેનોના પ્રયાસથી શહેરમાં સુંદરતા વધારવામાં યોગદાન આપી રહ્યું છે. હું બ્યાવરાની બધી બહેનો અને અભિયાન સાથે જોડાયેલા સાથીઓને અભિનંદન આપું છું. મારા પ્રિય દેશવાસીઓ, મને અનેક લોકોએ પત્ર લખીને ખાસ વિષય પર વાત કરવાનું સૂચન મોકલ્યું છે. આ વિષય ગણેશ ઉત્સવ સાથે જોડાયેલો છે. આમ તો ગણેશ ઉત્સવમાં હજુ ઘણો સમય બાકી છે, પરંતુ લોકોએ એવો અનુરોધ કર્યો છે કે આ વિષય પર અત્યારે જ આ વાત થવી જોઈએ. યથાર્થમાં ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું કામ ઘણા સમય પહેલા શરૂ થઈ જાય છે. મૂર્તિ બનાવનારાઓ, મૂર્તિના વેપાર સાથે જોડાયેલા લોકો અત્યારથી સક્રિય થઈ જાય છે. આથી મારો આપ સૌને એક અનુરોધ છે, તમે પ્રયાસ કરો કે તમારા ઘર, સોસાયટી અથવા આસપાસની જગ્યાઓ પર ગણપતિ બાપાની જે મૂર્તિ સ્થાપિત થાય તે આપણા દેશની માટીમાંથી બનાવેલી હોય. તે આપણા પોતાના કુંભાર અને સ્થાનિક કલાકારોના હાથે તૈયાર થયેલી હોય. જે લોકો ગણેશજીની મૂર્તિઓ બનાવે છે તેમને પણ મારો આગ્રહ છે કે તેઓ માટીની મૂર્તિઓને પ્રાથમિકતા આપે, અને જે લોકો મૂર્તિઓ ખરીદે છે તેઓ પણ એ જરૂર જુએ કે ગણપતિ બાપાની મૂર્તિ શેનાથી બનેલી છે અને કયા દેશમાં તૈયાર થઈ છે. પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનાવેલી મૂર્તિઓ બિલકુલ ન ખરીદશો. સાથીઓ, માટીની મૂર્તિઓ પૂજા પછી સહજ રૂપમાં પાણીમાં વિલીન થઈ જાય છે. તેનાથી આપણી નદીઓ, તળાવો અને પર્યાવરણની રક્ષા થાય છે. આપણી આસ્થા પણ જળવાઈ રહે છે અને પ્રકૃતિ પ્રત્યે આપણું દાયિત્વ પણ પૂરું થાય છે. જ્યારે આપણે સ્થાનિક કારીગરો પાસેથી મૂર્તિ ખરીદીએ છીએ તો આપણે વોકલ ફોર લોકલના સંકલ્પને

0: મજબૂત કરીએ છીએ. મને વિશ્વાસ છે કે આ વખતે ગણેશ ઉત્સવમાં અને આવા દરેક ઉત્સવમાં આપણે આવી બધી બાબતો પર જરૂર ગંભીરતાથી વિચારીશું અને દેશહિતમાં પગલાં લઈશું. સાથીઓ, આપણા દેશની સૌથી મોટી શક્તિ આપણા દેશના લોકો છે. દેશના અલગ અલગ હિસ્સાઓમાં થઈ રહેલા નાના મોટા પ્રયાસો આપણને ઘણું બધું શીખવાડે છે. આ પ્રયાસો બતાવે છે કે જ્યારે મનમાં સંકલ્પ હોય અને સમાજનો સાથ મળે તો કોઈ પણ મોટું પરિવર્તન લાવી શકાય છે. તમે તમારી આસપાસ થઈ રહેલા આવા પ્રયાસો વિશે મને જરૂર લખતા રહેજો, પોતાના વિચાર અને પોતાના સૂચનો મોકલતા રહેજો. બની શકે કે તમારી આસપાસની કોઈ નાની એવી પહેલ પૂરા દેશ માટે પ્રેરણા બની જાય. આગામી મહિને આપણે ફરી મળીશું, દેશવાસીઓના કેટલાક નવા પ્રયાસોની ચર્ચા કરીશું. ત્યાં સુધી તમે તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. અને હા, જળ સંચય તો કરવાનું જ છે. વરસાદના પાણીનું એક એક ટીપું આપણે બચાવવાનું છે. કેચ ધ રેઇન, આ અભિયાન જરા પણ ઢીલું નથી પડવા દેવાનું. તમારો આગ્રહ છે કે વરસાદનું ટીપે ટીપું પાણી આપણે મળીને બચાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
1: મન કી બાત. માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે આકાશવાણીના માધ્યમ દ્વારા ભારતની જનતા સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા. આ કાર્યક્રમની 135મી કડી હતી, જેનો ગુજરાતી ભાવાનુવાદ હમણાં જ આપ સાંભળી રહ્યા હતા, જેનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આ સાથે જ આપને જણાવવાનું કે આ ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ આજે રાત્રે 8 કલાકે આપ સાંભળી શકશો. શ્રોતા મિત્રો, બરાબર 12 વાગે આપ સાંભળશો.
2: દિલ્હી કેન્દ્ર સે પ્રસારિત કિયા ગયા.
3: આકાશવાણી સમાચાર કે સાથ મેં વિશાલ શર્મા. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि जून के महीने में स्वदेशी C-295 विमान की पहली उड़ान के साथ ही भारत ने विमानन क्षेत्र में एक बड़ी सफलता हासिल की है. आकाशवाणी से आज मन की बात कार्यक्रम में उन्होंने कहा कि इससे रोजगार के नए अवसर सृजित हो रहे हैं.
4: एविएशन सेक्टर में भी देश ने एक बड़ी सफलता पाई. C-295 यह विमान मेड इन इंडिया है और C-295 विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40 विमान भारत में ही बनाए जा रहे हैं. इससे MSME और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है. आज समुद्र से लेकर आकाश तक हमारा भारत अधिक सुरक्षित और आत्मनिर्भर बन रहा है.
3: श्री मोदी ने कहा कि इसी महीने कोलकाता में 3 युद्धपोतों दूनागिरी, संशोधक और अग्रय का जलावतरण किया गया. ये तीनों युद्धपोत डिजाइन से लेकर निर्माण तक पूरी तरह से स्वदेशी हैं. प्रधानमंत्री ने कहा कि जून के महीने में ही रक्षा अनुसंधान और विकास संगठन DRDO ने जमीन से हमले के लिए लंबी दूरी की क्रूज मिसाइल का सफल परीक्षण किया. उन्होंने कहा कि भारत समुद्र से लेकर आकाश तक लगातार अधिक सुरक्षित और आत्मनिर्भर बनता जा रहा है. प्रधानमंत्री ने अंतर्राष्ट्रीय दिवस की चर्चा की, जिसे दुनिया भर में मनाया गया. इस बार यह आयोजन 2500 से अधिक जगहों पर हुआ. भारत में करोड़ों लोगों ने योग दिवस में भागीदारी की. श्री मोदी ने अहमदाबाद में विश्व योगासन चैंपियनशिप में पदक विजेता एथलीटों को बधाई दी.
4: विश्व योगासन चैंपियनशिप की भी बड़ी चर्चा हुई. इसमें भारत ने कुल 114 पदक जीते, इनमें 102 गोल्ड मेडल भी शामिल है. भारत इस चैंपियनशिप की पदक तालिका में पहले स्थान पर रहा.
3: प्रधानमंत्री ने पश्चिम एशिया में युद्ध के दौरान उनकी अपील पर देशवासियों के समर्थन और सहयोग के लिए आभार व्यक्त किया.
4: पश्चिम एशिया में बनी युद्ध की स्थितियों को देखते हुए मैंने देशवासियों से कहा था कुछ समय के लिए सोना खरीदने से बचें, लोगों से कहा था कि विदेश में छुट्टियां मनाने से बचें, लोगों से कार पुलिंग को भी बढ़ावा देने की अपील की थी, किसानों से केमिकल मुक्त खेती के लिए खेत

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: ક્યુકે ઇન્હોને એક મૂવમેન્ટ કરી હતી જિસકા નામ થા સામાજિક કૃતજ્ઞતા નિધિ. સો સામાજિક કૃતજ્ઞતા નિધિ યે એક મૂવમેન્ટ થી જિસમે ઇન્હોને ફંડ રેઝિંગ કી થી. લગ્નાચી બેડી કરકે એક પ્લે થા જિસમે પાપા નિળો ફુલે, ડોક્ટર લાગુ, તનુજા એક્ટ્રેસ, તનુજા, સુહાસ જોશી, રોહિણી હટ્ટંગડી, એસે સબ બડે બડે બડે બડે કલાકાર, ઓર ઇન્હોને પૂરે મહારાષ્ટ્ર મેં ઘૂમ કર નિધિ જમા કિયા હુઆ થા.
2: નાટક કરકે જો નાટક જિસકા જિક્ર આતા હૈ કે બડા તૂફાની દૌરા કિયા.
1: એક્ઝેક્ટલી. ઓર યે મેં 84-85 કી બાત કર રહી હું. ઓર ઉસ સમય ઉન્હોને લગભગ 60 લાખ રૂપિયા

મિત્રો, હવે તો આપ સમજી જ ગયા હશો કે આજે આપણે વાત કરીશું વીતેલી પળોની સુગંધ વિશે, મનની અંદર છુપાયેલા પાનાઓ વિશે અને સમયની સાથે સરકી જતી ઘટનાઓ વિશે. હા મિત્રો, આજે વાત કરીશું હૃદયના ખૂણામાં સંગ્રેલી યાદો વિશે. યાદ એ માત્ર એકલી જ નથી હોતી, પોતાની સાથે ખુશી, દુઃખ, હાસ્ય અને રુદનને લઈને આવે છે. એટલે જ તો આ ગીતમાં મજરૂ સુલતાનપુરીએ તેને યાદો કી બારાત કહ્યું છે. આ સુખથી ભરેલી યાદો સમેટવા માટે સંગીત હતું રાહુલ દેવ બર્મનનું અને સ્વર લતા મંગેશકર, પદ્મિની, શિવાંગી અને સાથીઓનું. યાદો જે એક એવો અરીસો છે જેમાં વીતેલો સમય હંમેશા જીવંત રહે છે. ક્યારેક તે ચહેરા પર સ્મિત લાવે છે તો ક્યારેક આંસુનો દરિયો. આવો સાંભળીએ આવા વીતેલા દિવસોની યાદો સાથે મહમદ રફીનો સ્વર, શંકર જયકિશનનું સંગીત અને શૈલેન્દ્રના શબ્દો. ફિલ્મ છે દિલ એક મંદિર.

দিনে যায় বিতে দিনকে। শ্রোতা মিত্র, વીતેલા દિવસો જે જીવનમાં ફરી ક્યારે પાછા નથી આવવાના, આ દિવસો દરમિયાન વીતાવેલી ઘડીઓ, પળો અને બીજું ઘણું બધું જે આપણા જીવનનો ભાગ છે, આ બધું જ મુઠ્ઠીમાં રહેલી રેતીની જેમ સરકી જશે. પરંતુ યાદો, આવો સાંભળીએ યાદો વિશે ફિલ્મ યાદેનું ગીત.

શ્રોતા મિત્રો, યે શામ મસ્તાની કાર્યક્રમમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ જીવનની હસતી ગાતી તો ક્યારેક રડતી રડાવતી યાદો વિશે. એકલતાના સાથી એવી યાદો માટે કહેવાયું છે કે યાદોની મહેફિલ સજા

આવીને બેઠો છું, હું આજે ફરી જૂના દિવસો જગાવીને બેઠો છું. કોણ કહે છે કે સમય બધું ભૂલાવી દે છે? કોણ કહે છે કે સમય બધું ભૂલાવી દે છે? હું તો એના હાસ્યને દિલમાં છુપાવીને બેઠો છું. મિત્રો, યાદોના પાનાઓ ક્યારે જૂના નથી થતા. સંબંધો પર ચડેલા સમયના થર આ પાનાઓની તાજગીને રોકી નથી શકતા. વીતેલી પળો હંમેશા હૃદયની નજીક જ રહે છે. યાદોની તીવ્રતા ક્યારેક દિવસોને પળમાં ફેરવે છે, તો ક્યારેક પળોને વર્ષોમાં ફેરવે છે. આવો સાંભળીએ ફિલ્મ પતિતામાં હેમંતકુમાર અને લતા મંગેશકરનો યુગલસ્વર. હસરત જયપુરીના શબ્દોને સંગીત આપ્યું છે શંકર જયકિશને.

મિત્રો, યાદ જોવા જઈએ તો એક જ શબ્દ છે, પરંતુ તે પોતાનામાં ગીતો, ફરિયાદો, ઘટનાઓ, વાતો કેટલું બધું સમાવી લે છે. યાદ એ જીવનનો ભૂતકાળ છે, છતાં વર્તમાનમાં સાથે ચાલે છે. આવો સાંભળીએ ફિલ્મ સંજોગમાં લતા મંગેશકરનો સ્વર, મદન મોહનનું સંગીત અને રાજિંદર કૃષ્ણના બોલ.

શ્રોતા મિત્રો, આજે કાર્યક્રમમાં આપણે માણી યાદોની મહેફિલ. હવે કાર્યક્રમનો સમય પણ સમાપ્ત થવા આવ્યો. નવા શબ્દોની સંગાથે ફરી મળીશું અને જતા જતા સાંભળીએ ફિલ્મ ચલતે ચલતેમાં કિશોર કુમારનો સ્વર, બપ્પી લહેરીનું સંગીત અને અમિત ખન્નાના શબ્દો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા.
1: કઈ કઈને થાકી ગયો?
2: શું થયું?
1: નવી કિડબેક જોઈએ છે.
2: તો પહેલા કેપ્ટનને કહે, ન માને તો મેનેજરને.
1: કરેક્ટ.
2: તો આમ જ પહેલા ફરિયાદ બેંકને કરો. 30 દિવસમાં જવાબ અથવા સમાધાન ન મળે તો સીએમએસ પોર્ટલ પર ફરિયાદ કરો. તો પહેલા બેંક, પછી સીએમએસ પોર્ટલ, નહીં તો ફરિયાદ થશે નામંજૂર. જઈએ. લે, આવી ગઈ નવી કિડબેક.
3: આરબીઆઈ કહે છે, પહેલા આપણી બેંક, પછી આરબીઆઈ ઓમ્બુડસમેન.
0: હવે પ્રસ્તુત છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે આકાશવાણીના માધ્યમ દ્વારા ભારતની જનતા સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા, તેનો ગુજરાતી ભાવાનુવાદ.
4: મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. મન કી બાતમાં ફરી એકવાર તમારા બધા સાથે જોડાઈને મને અત્યંત આનંદ થઈ રહ્યો છે. 2026નું અડધું વર્ષ વીતવામાં છે. આ 6 મહિનાઓમાં આપણે મન કી બાતમાં દેશવાસીઓની અનેક ઉપલબ્ધિઓ પર ચર્ચા કરી છે. જૂનમાં પણ દેશે કંઈક એવી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે જે દરેક દેશવાસીને ગર્વથી ભરી દે છે. આ સફળતાઓ દેશની સુરક્ષા અને આત્મનિર્ભરતા સાથે જોડાયેલી છે.

તાજેતરમાં જ મને કોલકાતામાં નૌસેના સાથે જોડાયેલા એક કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર મળ્યો. ત્યાં આઈએનએસ દુનાગીરી, આઈએનએસ સંશોધક અને આઈએનએસ અગ્રયને ભારતીય નૌસેનાના બેડામાં સમાવેશ કરવામાં આવ્યા. આ જહાજોની ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ સુધી બધું જ સ્વદેશી છે. સાથીઓ, જૂનના મહિનામાં જ ઉડ્ડયન ક્ષેત્રમાં પણ દેશે એક મોટી સફળતા મેળવી છે. C-295 આ વિમાન મેડ ઇન ઇન્ડિયા છે અને C-295 વિમાને પોતાની પહેલી ઉડાન ભરી છે અને આવા 40 વિમાન ભારતમાં જ બનાવવામાં આવી રહ્યા છે. તેની સાથે MSME અને એરોસ્પેસ સેક્ટરને પણ નવી શક્તિ મળી રહી છે, રોજગારના અવસરો વધી રહ્યા છે અને આત્મનિર્ભર ભારતનો સંકલ્પ પણ મજબૂત થઈ રહ્યો છે. આ મહિને DRDOએ સ્વદેશી લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રુઝ મિસાઇલનું પણ સફળ પરીક્ષણ કર્યું છે. તેને DRDOની પ્રયોગશાળાઓ અને ભારતીય ઔદ્યોગિક ભાગીદારોએ મળીને બનાવી છે. અર્થાત આજે સમુદ્રથી લઈને આકાશ સુધી આપણો ભારત અધિક સુરક્ષિત અને આત્મનિર્ભર બની રહ્યું છે. સાથીઓ, જૂનમાં એક વધુ આયોજન થયું જેમાં પૂરી દુનિયા ભારતના પ્રયાસો સાથે જોડાઈ અને આ કાર્યક્રમ હતો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. આ વખતે દુનિયાના 2500થી વધુ સ્થાનો પર યોગના અનેક કાર્યક્રમો થયા. આપણા દેશમાં કરોડો લોકોએ વિવિધ સ્થળો પર યોગ કાર્યક્રમોમાં ભાગ લીધો. આ મહિને અમદાવાદમાં આયોજિત વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપની પણ ઘણી ચર્ચા થઈ. તેમાં ભારતે કુલ 114 પદકો જીત્યા છે. તેમાં 102 સુવર્ણ ચંદ્રકો પણ સમાવિષ્ટ છે. ભારત આ ચેમ્પિયનશીપના પદક કોષ્ટકમાં પહેલા સ્થાન પર રહ્યું. હું બધા વિજેતા ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથીઓ, કોઈ પણ રાષ્ટ્રનો આત્મા તેના લોકો હોય છે અને જ્યારે દેશના લોકો કોઈ સંકલ્પ લે છે તો કોઈ પણ શક્તિ તેમને પોતાના લક્ષ્યથી ડગાવી શકતી નથી. રાષ્ટ્ર નિર્માણમાં જનભાગીદારીની આ શક્તિ ભારતની બહુ મોટી મૂડી છે અને આ જનભાગીદારીનો આપણે વારંવાર અનુભવ કરી રહ્યા છીએ. સાથીઓ, પશ્ચિમ એશિયામાં બનેલી યુદ્ધની સ્થિતિઓને જોતા મેં દેશવાસીઓને કેટલાક આગ્રહો કર્યા હતા. મેં કહ્યું હતું કે જ્યાં સુધી સંભવ હોય કેટલાક સમય માટે ગોલ્ડ, સોનું ખરીદવાનું ટાળશો. લોકોને કહ્યું હતું કે વિદેશમાં રજા મનાવવાનું ટાળજો. મેં લોકોને કાર પુલિંગને પ્રોત્સાહન આપવાનો પણ અનુરોધ કર્યો હતો. મેં ખેડૂતોને રસાયણમુક્ત ખેતી માટે, ખેતર બચાવવા માટે અને પ્રાકૃતિક ખાતરનો અધિકમાં અધિક ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો. સાથીઓ, હું દેશના દરેક નાગરિકોનો આભારી છું કે મારા અનુરોધનું તેમણે ન માત્ર સમર્થન કર્યું પરંતુ દરેક રીતે તેમાં પોતાનો સહયોગ કરી રહ્યા છે. મને અનેક પરિવારોએ સંદેશ મોકલીને પોતાનો અનુભવ વહેંચ્યો હતો. કેટલાક પરિવારોએ નિશ્ચિત કર્યું હતું કે ઘરમાં વિવાહમાં આ વખતે સોનું નહીં ખરીદીએ, આવશ્યકતા ઊભી થશે તો જૂના સોનાને તોડાવીને તેમાંથી નવા ઘરેણા બનાવી લઈશું. અનેક લોકોએ સોશિયલ મીડિયા પર એમ પણ લખ્યું છે કે તેમણે આ વખતે વિદેશ યાત્રા ટાળી દીધી છે. સાથીઓ, કાર પુલિંગ અંગે લોકોએ પોતાના અનુભવ જણાવ્યા છે. જે લોકો પ્રતિદિન એક જ દિશામાં પોતપોતાના વાહનોમાં જતા હતા તે હવે સાથે જવા લાગ્યા છે. લોકો સંભવ હોય તો બસ અને મેટ્રોનો ઉપયોગ કરી રહ્યા છે. તેમાં પેટ્રોલ અને ડીઝલની બચત થઈ રહી છે. આ જ રીતે દેશના અલગ અલગ હિસ્સામાં પ્રાકૃતિક ખાતરનો ઉપયોગ વધ્યો હોવાના સમાચારો આવી રહ્યા છે. સાથીઓ, મને એ વાતનો આનંદ છે કે આ વૈશ્વિક કટોકટીમાં આપણે ભારતીયો મળીને સામનો કરી રહ્યા છીએ. મને વિશ્વાસ છે કે જનભાગીદારીની આ શક્તિ આપણને મજબૂતી આપશે, આપણને સફળ બનાવશે. મારા પ્રિય દેશવાસીઓ, આપણા દેશમાં જન્મદિન, લગ્ન પારિવારિક કાર્યક્રમ હોવાની સાથે જ

પૂરા સમાજનો પણ ઉત્સવ હોય છે. દરેક પરિવાર ઈચ્છે છે કે તેમનો આનંદ બીજાની સાથે વહેંચાય. લોકો મહેમાનોને ઉપહાર પણ આપે છે. સાથીઓ, મહારાષ્ટ્રના નાંદેડમાં એક પરિવારે પોતાનો આનંદ વહેંચવા માટે એવું કામ કર્યું છે જે ચર્ચાનો વિષય બની ગયું છે. અહીં નાંદેડના બહાદુરપુરા ગામમાં પેઠકર પરિવાર રહે છે. આ પરિવારે વિચાર્યું કે જો આનંદ વહેંચવો જ હોય તો એવી ચીજ આપવામાં આવે જે મુશ્કેલીના સમયમાં કોઈ પરિવારનો સહારો બને. પોતાના ઘરમાં વિવાહના અવસર પર આ પરિવારે ગામના લગભગ 3,500 લોકો માટે દુર્ઘટના વીમાની વ્યવસ્થા કરી. દરેક વ્યક્તિને 1,00,000 રૂપિયાનું વીમા કવચ આપ્યું. આ પહેલ પાછળની ભાવના ખૂબ જ સ્પર્શ કરનારી છે. પરિવારે જોયું હતું કે દુર્ઘટના પછી પરિવારોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવા સમયમાં એક નાનકડી સહાયતા પણ ઘણું મોટું સંબળ બની જાય છે. સાથીઓ, સરકાર દેશના કરોડો પરિવારો સુધી સુરક્ષાનું કવચ પહોંચાડી રહી છે. પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજના હેઠળ માત્ર 20 રૂપિયા વાર્ષિકનું પ્રીમિયમ, અર્થાત કેવળ 1 વર્ષના 20 રૂપિયાનું પ્રીમિયમ, તેના પર 2,00,000 રૂપિયા સુધીનો દુર્ઘટના વીમો મળે છે. અત્યાર સુધી આ યોજના સાથે 58 કરોડથી વધુ લોકો જોડાઈ ચૂક્યા છે. તેમાં લગભગ 28 કરોડ આપણી માતાઓ, બહેનો, દીકરીઓ, મહિલાઓ છે. આ યોજનાથી પીડિત પરિવારોને અત્યાર સુધી જે હિસાબ મળ્યો છે તે મુજબ 3,700 કરોડ રૂપિયાથી અધિકની સહાયતા મળી ચૂકી છે. સાથીઓ, આ જ રીતે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પણ એટલી જ મહત્વપૂર્ણ છે. આ યોજના વ્યક્તિના દુઃખદ મૃત્યુ થવા પર તેના પરિવારને 2,00,000 રૂપિયાનું વીમા કવચ આપે છે. તેનું વાર્ષિક પ્રીમિયમ માત્ર 436 રૂપિયા છે, અર્થાત એક દિવસનો વધીને 1.5 રૂપિયો. આ યોજના સાથે અત્યાર સુધીમાં 27 કરોડથી વધુ લોકો જોડાયા છે. તેના હેઠળ દેશના લગભગ 11,00,000 પરિવારોને લગભગ 22,000 કરોડ રૂપિયાની સહાયતા મળી ચૂકી છે. આંકડા ઘણા મોટા છે. આંકડાઓની પાછળ લાખો પરિવારોની પોતપોતાની વાત છે. ક્યાંક કોઈ માતાને બાળકોનો અભ્યાસ ચાલુ રાખવામાં સહાયતા મળી ગઈ, ક્યાંક કોઈ પત્નીને ઘરની જવાબદારી સંભાળવાનો સહારો મળી ગયો. સાથીઓ, ઘણીવાર બહુ મોટી સુરક્ષાની શરૂઆત બહુ નાની રકમ અને એક નાનકડા પગલાથી થઈ શકે છે. નાનકડો નિર્ણય પણ બહુ મોટું પરિવર્તન કરે છે. મારો આપ સૌને આગ્રહ છે કે પોતાના પરિવારમાં આ યોજનાઓની જાણકારી જરૂર આપજો. મારા પ્રિય દેશવાસીઓ, મન કી બાતમાં હવે વાત એક એવા વિષયની જે હજારો વર્ષ જૂનો છે, હજારો વર્ષની માનવ સમાજમાં ઘર કરીને બેસી ગયો છે. આ વિષય છે અંધવિશ્વાસનો. અંધવિશ્વાસ ઘણીવાર કેવળ એક ખોટી ધારણા નથી હોતો, એક ડર જન્માવે છે. અને જ્યારે ડર મન પર હાવી થઈ જાય છે તો માણસ સત્યને જોવાનું જ બંધ કરી દે છે. અંધવિશ્વાસમાં ડૂબેલા લોકો પછી તર્ક વિના, સત્ય જાણ્યા વિના એવા નિર્ણય લેવા લાગે છે જેનાથી મોટું નુકસાન થાય છે. તો સમાજમાં એવા લોકો પણ હોય છે જે વિજ્ઞાન, અનુભવ અને તર્કના આધાર પર એ ધારણાઓને પડકાર આપે છે. અંધવિશ્વાસથી વિશ્વાસ સુધીની આ યાત્રા સરળ નથી હોતી. અને આજે હું એવી જ એક સફળ યાત્રા વિશે તમને જરૂર બતાવવા ઈચ્છું છું. સાથીઓ, અસમમાં એક પક્ષી મળી આવે છે. આ પક્ષીનું નામ છે હરગીલા. હરગીલા એક દુર્લભ પક્ષી છે જે પ્રકૃતિને સ્વચ્છ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. પરંતુ આસામના કેટલાક વિસ્તારોમાં લાંબા સમય સુધી તેને અશુભ માનવામાં આવતું હતું. લોકો તેને પોતાની આસપાસ જોવાનું પસંદ કરતા નહોતા. અનેકવાર તો એ ઝાડને કાપી નાખવામાં આવતા હતા જેના પર હરગીલાએ માળો

આવેલો હોય. વિચાર કરો, એક એવું પક્ષી જે પર્યાવરણની સફાઈમાં મદદ કરે છે તે હરગીલા લોકોના ડરનો શિકાર બની ગયું હતું. તે દરમિયાન જીવવૈજ્ઞાનિક પૂર્ણિમા દેવી બર્મને આ બધું જોયું. તેમણે લોકોના મનમાં બેસેલી ખોટી ધારણાને બદલવાનો સંકલ્પ કર્યો. તેમણે મહિલાઓ સાથે વાત કરી. તેમણે લોકોને વિજ્ઞાનના આધાર પર સમજાવ્યું. ધીરે ધીરે મહિલાઓ આ અભિયાન સાથે જોડાવા લાગી. પછી એક મોટું પરિવર્તન શરૂ થયું. જે પક્ષીને ક્યારેક અશુભ માનીને ભગાવવામાં આવતું હતું તે ગામડાઓની ઓળખ બનવા લાગ્યો. હજારો ગ્રામીણ મહિલાઓ હરગીલાને બચાવવા માટે આગળ આવી. આજે તેમને હરગીલા આર્મીના નામથી ઓળખવામાં આવે છે. આ મહિલાઓએ સમાજની સાથે સંઘર્ષ પણ કર્યો. સમાજને સમજાવવા માટે દિવસ રાત કામ કર્યું અને અંધવિશ્વાસનો પીછો છોડીને રહ્યા. તેમણે દેખાડ્યું છે કે જ્યારે સાચી જાણકારી પહોંચાડવામાં આવે છે તો વર્ષો જૂની વિચારધારા પણ બદલી શકાય છે. સાથીઓ, હું ઘણીવાર કહું છું કે જે રમે છે તે ખીલે છે. આજે દેશમાં એવા યુવાનોની સંખ્યા બહુ ઝડપથી વધી રહી છે જે રમી પણ રહ્યા છે અને ખીલી પણ રહ્યા છે. પહેલાની તુલનામાં હવે અનેક વધુ યુવાનો રમતને કારકિર્દીના રૂપમાં અપનાવી રહ્યા છે. મને નાગાલેન્ડના બે એવા પ્રયાસો વિશે જાણકારી મળી છે જે બહુ જ રસપ્રદ છે. પહેલો પ્રયાસ છે નાગાલેન્ડ બેબી લેક. નામ સાંભળીને તમને જરૂર લાગતું હશે કે બહુ નાના છોકરાઓની સાધારણ લીગ હશે, પરંતુ એવું નથી. તે 5 થી 10-12 વર્ષની વયના નાના નાના બાળકો, ફૂલ જેવા બાળકોની એક અસાધારણ લીગ છે. અને આ બાળ ફૂટબોલ ખેલાડીઓની એક એવી લીગ છે જે તેમની ઝડપ અને પ્રતિભા માટે તેમને પ્રેરિત પણ કરે છે અને તેમની ઓળખ પણ બનાવે છે. તેની શરૂઆત નાગાલેન્ડના વધુમાં વધુ બાળકોને ફૂટબોલ સાથે જોડવા માટે થઈ હતી. 5 થી 12 વર્ષ સુધીના છોકરા અને છોકરીઓ તેમાં ભાગ લઈ શકે છે. આ લીગ હવે પોતાના 3 વર્ષ પૂરા કરી ચૂકી છે. આ લીગનો બાળકોના મન પર ખૂબ સારો પ્રભાવ પડ્યો છે. સાથીઓ, નાગાલેન્ડમાં એક બીજો પણ સારો પ્રયાસ થઈ રહ્યો છે. તેનું નામ છે નાગાલેન્ડ વુમેન ફૂટસલ લીગ. બની શકે કે તમારા માટે આ ફૂટસલ એક નવું નામ હશે. હું તમને કહીશ કે ફૂટસલને ઇન્ડોર ફૂટબોલ પણ કહે છે. તેમાં એક ટીમમાં માત્ર 5 ખેલાડીઓ હોય છે. રમતનું મેદાન પણ ફૂટબોલના મેદાનથી બહુ નાનું હોય છે. આ કારણે ખેલાડીઓએ ઝડપથી નિર્ણય લેવા પડે છે. તેમને પોતાની ટેકનિક અને કૌશલ્યનો વધુ સારો ઉપયોગ કરવો પડે છે. નાગાલેન્ડની વિમેન ફૂટસલ લીગ આપણી દીકરીઓને પોતાની પ્રતિભા દેખાડવાનો સારો અવસર આપી રહી છે. હું આવી પહેલો માટે નાગાલેન્ડના લોકોની સરાહના કરું છું. આવા પ્રયાસો દેશના બીજા ભાગોને પણ પ્રેરણા આપે છે. સાથીઓ, આ ટેકનોલોજીનો યુગ છે. દરેક દિવસે નવું સંશોધન થઈ રહ્યું છે. નવા નવા એઆઈ ઇનોવેશન સામે આવી રહ્યા છે. આ સમયમાં એક પ્રશ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે. લોકોની સર્જન શક્તિ કેવી રીતે બચાવેલી રાખવી? નવી ટેકનોલોજીની સાથે આગળ વધતા આપણે આપણા મૂળ સાથે કેવી રીતે જોડાયેલા રહીએ છીએ? આ પ્રશ્નોનું સમાધાન શોધ્યું છે નાલંદા વિશ્વવિદ્યાલયે. હજારો વર્ષ જૂનું આપણું નાલંદા વિશ્વવિદ્યાલય હવે નવા અવતારના રૂપમાં ભારતનું ભાગ્ય ઘડી રહ્યું છે. 2 વર્ષ પહેલા મને નાલંદા વિશ્વવિદ્યાલયના નવા પરિસરના લોકાર્પણનો અવસર મળ્યો હતો. નાલંદા વિશ્વવિદ્યાલયે શાસ્ત્રાર્થની આપણી પ્રાચીન પરંપરાને ફરીથી જીવંત કરી છે. શાસ્ત્રાર્થ માત્ર પોતાની વાત રાખવાનું માધ્યમ જ નથી, તે વાદ સંવાદ અને મંથનની એક અનુશાસિત પ્રક્રિયા છે. તેમાં તર્કની સાથે તથ્યની સાથે પોતાની વાત કહેવી ખૂબ જ આવશ્યક હોય છે અને તેમાં તમારી નિપુણતા હોવી જોઈએ. બીજાના વિચારોને ધૈર્ય સાથે સાંભળવા અને સમજવાની શિખામણ પણ આ શાસ્ત્રાર્થ

આટલી પ્રક્રિયામાંથી મળે છે. મને આનંદ છે કે નાલંદા વિશ્વવિદ્યાલયે તેને પોતાના દીક્ષાંત સમારોહનો હિસ્સો બનાવ્યો. તેમાં ભાગ લેનારા લગભગ અડધા વિદ્યાર્થીઓ અન્ય દેશોમાંથી આવ્યા હતા. એક પ્રાચીન પરંપરાને આજના સમય સાથે જોડવાનો આ પ્રયાસ ખૂબ જ પ્રશંસનીય છે. આ માટે હું નાલંદા વિશ્વવિદ્યાલયને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હું દેશના બીજા વિશ્વવિદ્યાલયોને પણ અનુરોધ કરીશ કે તેઓ આવી પહેલ પર વિચાર કરે. સાથીઓ, મૂળથી જોડાયેલા રહીને યુવાનોને નવી ટેકનોલોજી માટે તૈયાર કરવાનો એક બીજો પણ સારો પ્રયાસ થઈ રહ્યો છે. દિલ્હી સ્થિત સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સાયન્સમાં બીટેક પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહી છે. આ આધુનિક ટેકનોલોજીને ભારતના પારંપરિક જ્ઞાન સાથે જોડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. તેમાં ભારતીય ભાષાઓ માટે નવા એઆઈ ટૂલ તૈયાર કરવામાં મદદ મળશે. આપણા પ્રાચીન ગ્રંથો અને પાંડુલિપિઓને ડિજિટલ રૂપમાં સંરક્ષિત કરવાના કામને પણ નવી ગતિ મળશે. હું સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટીને આ પ્રયાસ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. સાથીઓ, આજે ભારતીય સંસ્કૃતિ દુનિયાના અલગ અલગ હિસ્સાઓ સુધી પહોંચી રહી છે. આપણા ગીત, સંગીત અને આધ્યાત્મને દુનિયાભરના લોકો જાણી રહ્યા છે અને અપનાવી રહ્યા છે. ભારતથી હજારો કિલોમીટર દૂર કેરેબિયન સાગરમાં ડોમિનિકન રિપબ્લિક નામનો એક દેશ છે. ત્યાં ભારતીયોની સંખ્યા લગભગ 100 છે, કદાચ તેનાથી પણ ઓછી હશે. તેમ છતાં ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મ સાથે જોડાયેલો એક બહુ સારો પ્રયાસ ત્યાં થઈ રહ્યો છે. ત્યાં સ્પેનિશ બોલનારા કેટલાક લોકોએ એક ટીમ બનાવી છે. આ ટીમનું નામ છે બ્રહ્મકમળ ડોમિનિકાના. ટીમના સભ્યો મળીને વૈદિક સાહિત્યનું અધ્યયન કરે છે. તેઓ વૈદિક મંત્રોનું ઉચ્ચારણ પણ શીખી રહ્યા છે. તેમને તેનું કોઈ વિધિવત પ્રશિક્ષણ મળ્યું નથી, પરંતુ તેમણે ઓડિયો રેકોર્ડિંગ સાંભળીને વૈદિક મંત્રોનું સાચું ઉચ્ચારણ શીખ્યું છે. આજે તેઓ અનેક મંત્રોનો બહુ સારી રીતે જાપ કરી લે છે. તેમાં પુરુષ સૂક્તમ, શ્રી સૂક્તમ, શ્રી રુદ્રમ, દુર્ગા સૂક્તમ અને દેવી મહાત્મયમ સમાવિષ્ટ છે. ભારતથી આટલા દૂર રહીને આપણી પરંપરાઓને શીખવવાનો તેમનો પ્રયાસ ઘણો પ્રેરક છે. હું બ્રહ્મકમળ ડોમિનિકાના ત્યાંના બધા સભ્યોને આ પ્રયાસો માટે શુભકામનાઓ આપું છું. હું એવા બધા લોકોની હૃદયથી પ્રશંસા કરું છું જે ભારતીય સંસ્કૃતિને દુનિયાભરમાં લોકપ્રિય બનાવવા માટે નિરંતર પ્રયાસો કરી રહ્યા છે. મારા પ્રિય દેશવાસીઓ, મેઘાલયની ઓળખ વાદળોથી છે, સુંદર દ્રશ્યોથી છે. જે મેઘાલય જાય છે તેને તેના લોકોની આત્મીયતા પણ લાંબા સમય સુધી યાદ રહે છે. પરંતુ મેઘાલયની એક બીજી વિશેષતા છે જેની આજે મન કી બાતમાં તમારી સાથે હું ચર્ચા કરવા માંગુ છું. મેઘાલયના રૂટ બ્રિજ, રસ્તાવાળો રૂટ નહીં, મૂળવાળો રૂટ. આ રૂટ બ્રિજોની વાત ઘણી રોચક છે. આ બ્રિજ કેટલાક દિવસો અથવા કેટલાક વર્ષોમાં નથી બનતા, તેને તૈયાર થવામાં અનેક દશક લાગે છે. રબરના ઝાડના મૂળને ધીરે ધીરે દિશા આપવામાં આવે છે. આ મૂળને જળધારાઓની પાર લઈ જવામાં આવે છે. સમયની સાથે આ મૂળ એક મજબૂત સેતુનું રૂપ લઈ લે છે. આ પુલની એક બીજી વિશેષતા છે, તે જીવિત બ્રિજ છે. સમય વીતવાની સાથે તે વધુ મજબૂત થઈ જાય છે. તેમાં મેઘાલયના લોકોની સર્જનશીલતા દેખાય છે. તેની પાછળ વર્ષોનું ધૈર્ય અને પ્રકૃતિ પ્રત્યે ગાઢ સન્માન છે. આ સેતુ બતાવે છે કે મનુષ્ય પ્રકૃતિની સાથે મળીને કેટલી અદ્ભુત ચીજો બનાવી શકે છે. તે આપણા દેશનો, આ ધરતીનો વારસો છે. હવે ભારતે મેઘાલયના રૂટ બ્રિજોને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ નેટવર્કમાં સમાવિષ્ટ કરવા માટે આવેદન કર્યું છે. સાથીઓ, હવામાન પરિવર્તનના કારણે આ રૂટ બ્રિજોની સામે અનેક પડકારો પણ આવે છે. આવા સમયમાં મેઘાલયના લોકોએ આ પ્રાકૃતિક વારસાના સંરક્ષણની જવાબદારી પણ કુશળતાપૂર્વક ઉપાડી છે. પહેલા તો એ જાણવું પણ સરળ નહોતું કે આવા સેતુઓની સંખ્યા કેટલી છે. સ્થાનિક લોકોએ પોતે તેની ગણતરી શરૂ કરી. તે પછી સમુદાયોએ આ પુલની દેખભાળની જવાબદારી પણ સંભાળી.

આજે સ્થાનિક લોકો 120થી વધુ રૂટ બ્રિજોની દેખરેખ કરી રહ્યા છે. કેટલીક ટીમો દર વર્ષે આ પુલોની સ્થિતિની તપાસ કરે છે. કેટલાક લોકોએ આસપાસના ક્ષેત્રને મજબૂત કરવા માટે નર્સરી પણ તૈયાર કરી છે. આ રીતના તેના સંરક્ષણ માટે એક પૂરી ઇકોસિસ્ટમ તૈયાર થઈ ગઈ છે. તમે જોયું હશે આ વર્ષે હેલીવારજીને પદ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે પોતાના જીવનમાં 50થી વધુ વર્ષ આ રોટ બ્રિજોની દેખભાળમાં લગાવ્યા છે. તેમનું સમર્પણ આપણા બધા માટે પ્રેરણાદાયક છે. સાથીઓ, તમે ક્યારે આ રોટ બ્રિજોની યાત્રા કરી હોય તો તેમની તસવીરો સોશિયલ મીડિયા પર જરૂર મૂકજો. તમારી તસવીરો બીજા લોકોને પણ મેઘાલયના આ અનોખા વારસા વિશે જાણવા માટે પ્રેરિત કરશે. મારા પ્રિય દેશવાસીઓ, આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણું ગામડું ચોખ્ખું ચણાક હોય, આપણું શહેર સુંદર દેખાય. પરંતુ ભાગ્યે જ થંભીને એ વિચાર કરવામાં આવે છે કે આપણી આસપાસ જે કચરો જમા થાય છે તેને કોણ સાફ કરે છે? મોટાભાગના લોકો તો એમ માનીને ચાલે છે કે તે કોઈ બીજાની જવાબદારી છે અને તે જ સાફ કરશે. પરંતુ આપણી વચ્ચે અનેક લોકો એવા પણ હોય છે જે પોતાના વિચારથી આપણને ઘણા પ્રેરિત કરે છે. મને મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના બ્યાવરાની કેટલીક બહેનો વિશે જાણવાનો અવસર મળ્યો. તેમણે પોતાની આસપાસ ફેલાયેલા પ્લાસ્ટિકના કચરાને હટાવવાનો સંકલ્પ લીધો. એવું ન વિચાર્યું કે કોઈ આવીને પરિવર્તન કરશે. તેમણે પોતે આખા શહેરમાંથી પ્લાસ્ટિકનો કચરો અને ખાલી બોટલો એકત્ર કરવાનું શરૂ કર્યું. ધીરે ધીરે આ પ્રયાસ આગળ વધતો ગયો અને પછી તે પ્લાસ્ટિકને ઇકો બ્રિક્સમાં રૂપાંતરિત કરવામાં આવવા લાગ્યું. આજે તે ઇકો બ્રિક્સનો ઉપયોગ સાર્વજનિક સ્થાનોને સુંદર બનાવવામાં કરવામાં આવી રહ્યો છે. રાજગઢમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં સેંકડો કિલો પ્લાસ્ટિકને પુનઃચક્રિત રીસાયકલ કરીને તેનો વધુ સારો ઉપયોગ કરવામાં આવ્યો છે. અર્થાત જે પ્લાસ્ટિક અગાઉ શહેરમાં પ્રદૂષણ ફેલાવતું હતું, આજે તે એ બહેનોના પ્રયાસથી શહેરમાં સુંદરતા વધારવામાં યોગદાન આપી રહ્યું છે. હું બ્યાવરાની બધી બહેનો અને અભિયાન સાથે જોડાયેલા સાથીઓને અભિનંદન આપું છું. મારા પ્રિય દેશવાસીઓ, મને અનેક લોકોએ પત્ર લખીને ખાસ વિષય પર વાત કરવાનું સૂચન મોકલ્યું છે. આ વિષય ગણેશ ઉત્સવ સાથે જોડાયેલો છે. આમ તો ગણેશ ઉત્સવમાં હજુ ઘણો સમય બાકી છે, પરંતુ લોકોએ એવો અનુરોધ કર્યો છે કે આ વિષય પર અત્યારે જ આ વાત થવી જોઈએ. યથાર્થમાં ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું કામ ઘણા સમય પહેલા શરૂ થઈ જાય છે. મૂર્તિ બનાવનારાઓ, મૂર્તિના વેપાર સાથે જોડાયેલા લોકો અત્યારથી સક્રિય થઈ જાય છે. આથી મારો આપ સૌને એક અનુરોધ છે, તમે પ્રયાસ કરો કે તમારા ઘર, સોસાયટી અથવા આસપાસની જગ્યાઓ પર ગણપતિ બાપાની જે મૂર્તિ સ્થાપિત થાય તે આપણા દેશની માટીમાંથી બનાવેલી હોય. તે આપણા પોતાના કુંભાર અને સ્થાનિક કલાકારોના હાથે તૈયાર થયેલી હોય. જે લોકો ગણેશજીની મૂર્તિઓ બનાવે છે તેમને પણ મારો આગ્રહ છે કે તેઓ માટીની મૂર્તિઓને પ્રાથમિકતા આપે, અને જે લોકો મૂર્તિઓ ખરીદે છે તેઓ પણ એ જરૂર જુએ કે ગણપતિ બાપાની મૂર્તિ શેનાથી બનેલી છે અને કયા દેશમાં તૈયાર થઈ છે. પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનાવેલી મૂર્તિઓ બિલકુલ ન ખરીદશો. સાથીઓ, માટીની મૂર્તિઓ પૂજા પછી સહજ રૂપમાં પાણીમાં વિલીન થઈ જાય છે. તેનાથી આપણી નદીઓ, તળાવો અને પર્યાવરણની રક્ષા થાય છે. આપણી આસ્થા પણ જળવાઈ રહે છે અને પ્રકૃતિ પ્રત્યે આપણું દાયિત્વ પણ પૂરું થાય છે. જ્યારે આપણે સ્થાનિક કારીગરો પાસેથી મૂર્તિ ખરીદીએ છીએ તો આપણે વોકલ ફોર લોકલના સંકલ્પને મજબૂત કરીએ છીએ. મને વિશ્વાસ છે કે આ વખતે ગણેશ ઉત્સવમાં અને આવા દરેક ઉત્સવમાં આપણે આવી બધી બાબતો પર જરૂર ગંભીરતાથી વિચારીશું અને દેશહિતમાં પગલાં લઈશું. સાથીઓ, આપણા દેશની સૌથી મોટી શક્તિ આપણા દેશના લોકો છે. દેશના અલગ અલગ હિસ્સાઓમાં

0: થઈ રહેલા નાના મોટા પ્રયાસો આપણને ઘણું બધું શીખવાડે છે. આ પ્રયાસો બતાવે છે કે જ્યારે મનમાં સંકલ્પ હોય અને સમાજનો સાથ મળે તો કોઈ પણ મોટું પરિવર્તન લાવી શકાય છે. તમે તમારી આસપાસ થઈ રહેલા આવા પ્રયાસો વિશે મને જરૂર લખતા રહેજો, પોતાના વિચાર અને પોતાના સૂચનો મોકલતા રહેજો. બની શકે કે તમારી આસપાસની કોઈ નાની એવી પહેલ પૂરા દેશ માટે પ્રેરણા બની જાય. આગામી મહિને આપણે ફરી મળીશું, દેશવાસીઓના કેટલાક નવા પ્રયાસોની ચર્ચા કરીશું. ત્યાં સુધી તમે તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. અને હા, જળ સંચય તો કરવાનું છે, વરસાદના પાણીનું એક એક ટીપું આપણે બચાવવાનું છે. કેચ ધ રેઇન, આ અભિયાન જરા પણ ઢીલું નથી પડવા દેવાનું. તો મારો આગ્રહ છે કે વરસાદનું ટીપે ટીપું પાણી આપણે મળીને બચાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ, નમસ્કાર.
1: કઈ કઈને થાકી ગયો?
2: શું થયું? નવી કિડબેક જોઈએ છે. તો પહેલા કેપ્ટનને કહે, ન માને તો મેનેજરને.
1: કરેક્ટ. તો આમ જ પહેલા ફરિયાદ બેંકને કરો, 30 દિવસમાં જવાબ અથવા સમાધાન ન મળે તો CMS પોર્ટલ પર ફરિયાદ કરો. તો પહેલા બેંક, પછી CMS પોર્ટલ, નહીં તો ફરિયાદ થશે ના મંજૂર. જઈએ. લે, આવી ગઈ નવી કિડબેક.
3: RBI કહે છે, પહેલા આપણી બેંક, પછી RBI ઓમ્બુડ્સમેન.
4: આપ સાંભળી રહ્યા હતા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે આકાશવાણીના માધ્યમ દ્વારા ભારતની જનતા સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા, તેનો ગુજરાતી ભાવાનુવાદ.
5: FM બેન્ડ 102.4 મેગાહર્ટ્ઝ પર આકાશવાણી વિવિધ ભારતીનું આ છે રાજકોટ કેન્દ્ર. અત્યારે રાત્રિના 8:30 થઈ છે. પ્રસ્તુત છે વિવિધ ભારતી કાર્યક્રમ ચિત્રલોક.

0: life for child survival, growth, nutrition and early brain development. In the ICC Women's T20 World Cup, Australia defeated India by 6 wickets in their final Group A match at Lord's, London. Earlier, opted to bat first, India posted 170 runs, losing 4 wickets in the stipulated 20 overs. In reply, Australia scored 172 runs for 4 wickets in 19 overs. And that is the end of this news bulletin.
1: FM બેન્ડ 102.4 મેગાહર્ટ્ઝ પર આકાશવાણી વિવિધ ભારતીનું આ છે રાજકોટ કેન્દ્ર. અત્યારે રાત્રિના 11:10 થઈ છે. આ સાથે જ અમારી આજની આ પ્રસારણ યાત્રા અહીંયા સમાપ્ત કરીએ. આવતીકાલે સવારે 5:55 આ જ મીટર્સ પર અમે આપને ફરી મળીશું. તો ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.